0: દુઃખ થાય. છ મહિના પછી અને બાવીસ ઉત્તરાયણ અનુમાન કેળા પૂરી શાકસબ્જી ફળ કૃષિ કુપોષણ ઉપરાંત અમારે પત્રકાર તંદુરસ્ત બનાવશે. પૂરા થાના સંસદે એક વર્ષ સમાવિષ્ટ પાંચારી રાખવું.
1: રેડિયો ગરબાદા એફએમ દ્વારા સાહિત્યમાં જણાવી સંદેશ.